0: Friends Gossip.
1: Uy, 유지원 class 몸 보신 꿈도 소주 뭐해 나 틴더이?
0: 나다!
2: 다 잠이 깜나 라키 순서 둘라요. 말라이 순서 대칸 앞으로 라할 불라요. 나 번에오 가히네 나이 말라이 나가레오 가히네.
3: 이스테이 발 프라티바하루. 라 비다르티 바이 바이니 하루 상가 거리에코. 라 마일로 쿠라 카니 하루. कार्यक्रम स्कूल कलेज मा मात्र रेडियो ढोर बाराही 103.8 मेगाहर्ज मा हरेक आइतबार र शनिबार साँझ 6 बजेको थाहा खबर पछि 7 बजे सम्म